가나다 Dima chia dongzi mire, shel sukuru cho chia dongdu kundi. Mito pamin jina zukuwa ziwa tang, tsungwa ma tuku. Ajinan jina zukuwa, chikichang jina zukuwa, maikazi. Chola tsungwa yu huizga maikazi. Dina ta, dila yunu ga, ajinan gashiga tang yung tsungwa mamba ti sukuru. Ajinan gangtang gangzgla yung. Chotang jina zuko tsunga maareyasi. Tila yini ki huizu jina zuko ka maikazi la taung gunu. Dhamuzki jina ta jina zuko ngi yu huiti zinji. Ta, zimi yag dung tukhuti, gangi yag shayurin jina zuko shay tibka tiki zina, mi tuk paima kuna tang jaagayasi. Tila yabzhen zikta jina zuko ka ta hui kochi zika maikazi gunu, tita ngi yu huiti zinji. Mi tuk paima kuna ringi wa. Dejwa nji. Kutun chi horjula, Арэцзи камжирва тамчи ярмплэк. Хсэрчи мгмэн ажинзи бэнджирри. Сажин дэн ма намчи гжэкэрчи. Хчи тонтон намки ламнилтан. Цунжи аргэнтэнэ хуэжин гамгсэр мэлэр чиватава амзи. Хсэрчи мгмэн ажинзи бэнджирра сгунд хунде. Ажи бэнджирра. Сәрүүлі жіпі сажығы чайчүйін хүнді мүгмін зілі, мүгмін гэжіна зүкө, айықтабай жіна зүкө дүхва. Ді гүнгірі зіна сажығы зіна та сажығы чайчүй түй жуандырі. Ді нүмінді зі сажығын хүнді анамбір чайуя жүккір чийесі. Хчивазі зүмі, анамбір чайуя жүккір чий хчивазі. Хчивазі күнгі жем жі тонжі. Гүнгі жем бацына Anam pritaviya jikirchi kanga jambatik zina Tantang nam ki lam Ta tantang zikuru Ongombu utangdi mu Ongombu zina zikuru nam ka Chimilchi lam dukundi Niltang chungji zi Ta ti kunatang zina zikuru njagay zi Ji zikuru ka Adukpato shikir dhari Ta ti kunatang zina zikuru njano matuk Ti li zina zikuru arg tumbi huye zhen zikta Maika zikuru Амгасы мәлэзі. Амгасы тәсағы нәуді көзізгі мәлкөзі. Жуатава амзі. Яңна, кәрсіл оның тави режиңі жаңырыңы ежуң омцыры көлпізігі. Омсы мұқсанды чачы мейлонғы хөр үй тетің чонғы чүйзін жы жуатава өзі. Кәрсіл оның тави режиңі сүгіну қару ойың емба, қысал ойың емба. Ochi anangwa yang jina zukuwa di tsarwa. Tiga jina zukuwa rizhi chi ngayesu uka. Ta lukunyan tochi ki jina zukuwa rizhi hari tuku tiyo tongu nari. O tiga ngayla, ajangarang yujung ngom tsarko piya zuku zi. Ta ajangarang satak hachang arangwa ge yujung tuku ti ngom tsarwi guni kuala unu ka jina zukuwa zuku ti ngom sin tu sa unu tuku ndi shirezna. Tachi milong gata zi. Tachi milong su kunu. Та мортата бер мелонс гуну арынга гызгыт хоти чавирша чек гэж наа зүгга аңёо гүнди мелон мелонс гуну чек гэж наа зүгга хуйла игла ти тан чүнү гү чи янз та мак ажан чэс гуну ажан гэн тан гэнзгла ажан чэс гү ок гэдэгнэри ти тан чүнви аңёо ажан чэс гү ок гэдэгнэри та алгын то чек гэж наа зүгга режим хүндэ Чэцгэн дааг өтэгдэна, арынг өзгэнэн сэрсэшэг мэйлун гэж нэзгэ хуй куна замзгэн нэзгэ юа маатуг. Дээта чэхэн жүхса айзэн гэнтэн гэнзгэла мэгэс гүну дээх тавэгэн гүнэ. Хуэжэн гэн нэнсэй ангава. Нээ хуэн хуэн дээ шэл царсунцэ. Хуэжэн чэ нэнсэй чэг ба. Нэа мэ бэ хуэнэ. Хуэргүл дээ чун зэнтэг чэн. Yona khwari ngimil khwiz. Khwizin tere khwiz chig gulati.
대당 총회를 하지는 요나야 회진 뒤에 허리 이소 시했던 바시 인디 님르치 회수군 군데 참모디 인고 되잖아 회진 때 회수 고군을 대 고등 대당이나 그 총리가 회 잔지 요나 회진 뒤에나 그 회도 고대 이거질 동군우 뒤에나 아, 묘맥 때 후에 지금은 망이와 자연적인 것과 담아든 차 통화 전실 너무 좋은 것들이 지금 잠시 허리를 쌓아내 셔줘 아래식 철동 배마이 진주 자연 딘자와 개티요나 디시는 줄을 시와타가지 디 시와타가 디지 구토나 토마르 초제 동네 바마 지비 지스 룰라디 가티 어동근 지와등 총이 회신 요나 디닐 정 초제 동거 회 이소 시 당부른 재미 동거 회 바마 고디 디니 지와 초제 군이 총을 때니 디등 총이 그 신 요나영 어동거 회 이소 시와타 시 조바타 오지 Tāng nīmir chī huīn hūndē, tōmir chō chī dōngzī lē, tāng hāru kīnyā zhukā jōshī tē jōgū kūmū. Chī ngūnd hūndē, bēmā jīnā zhukā jīvā dhīnā tā, bēmā jīnā zhukā dī kēpā, bēmā jīnā zhukā nāmbir jīvā, o tīgē jīsīn rūsū kūnā, tsūngā sēshī gādhārī. Tī tāng jīnā zhukā chā tsūngā zhī. Tā hui chen tī lā hui bāma zhī jīna zhī kua lē, bāma tāng chā tsūngu tī zhī lā tī kua lē. Yīng zhēn shī gā tī zhī lā tūhā tā zhūngu nī, o dungu zhī wā tāng chūngu yī hui shen yu nā zhī. Tī nī lā chāng chō chī o dungu hui rī sō zhī. Tī yīng chō chī zhī lā haru kua jō shī tū hū tī, chū yī ngū gā hui nū hū ndē yī gā zhī lā. Nī tōngu. Zimik dungu yin razu kwa khu, bama dhukhu ti kodang zim. Ti kola ti anyi yin razu kwa diwa sukungu yin razu kwa tsungar tani. Yang ti tang cha tsungi arga yin zi yin yuana. Dungu ti yin razu kwa khu, yiga zila jokunu. Dungu ta wazi kanyang, ngimar chi khuiri. Khu, chigiri maangi wa. Yaya yin razu kwa yopa. Ti tana yin razu kwa ngiwa maka. Khu, chigiri yinbi ngiwa maka. Ti ton chati. Kūtun chī hwarjula āyāngchina gāyīg lūtī, āyāngchina gāli, sāvayāng chāmbī khitāringā chōchī tū, tātil chimil lāmjī gārāngshin tāng, arībshīg tōngmō tīnjī ngīwū zhīn gāti chīnā tīyī jīsīn rūshī wātāwa āmjī. Sāvayāng chāmbī khitāringā sū gūnū, tāwa nyāngjī chāmbū lā, hirwa nīlik tūn chitāwa zhīn tū chāmbī, Арихи чапар чантанг дайм ба, тимгузга нинаазу ка гугу нисгри. Чоол тигзири та сунга нинаазу ка шэжэ жига, чуи нинаазу кука тунгусу гуну чих самба духу ди, чимгузири тигзина. Манта джэви, чимирчи ламсу гуну, намкаасу гуну, чимир ламсу гуну, чи ламсу гуну, дучу тамчи бу дуэнчигри. Намкши мунга ngomjoti. Чимир ламжи аранжин тангзи, та чимир ламжи, Ni nāngkā tāng ngū khishchik rēzhi. Rēshik tsōngmul chēzhi wukum. Rēshik tsōngmul tī tsōngmul zhi wukum. Ya, yāng kāwshik tī tāng rāgilā tī. Mōl zhi wukum kāng rāgilā zhi. Yāng tī tāng jāng zhi kwa chāng rāgī. Āngi wū zhi jāng zhi kā tī yō tāng rā. O, Ti tang cha tung ge zhiku, dhukhu ni tang yang zhiku ngi mer chi khuiri. Yang na, yu chuk lang chi zhigan zhin na, zhio ni zhuk zhi. Ani nga rikhi chi tibu khuen bar ba zhi. Khushu khuyi nye zhun nga ma ur, yang tak tung zhi. A jin tina zhang zhin na, di khuiri uyi shi wa tabi. Yu chuk lang chi zhigan zhin na, zhio ni zhuk zhiku no, zhio ni ta tak che che zhio nari. Ani ngā rukhi chitabasukukumu. Ani ngā rukhi pāzi nā?
zootang, jatang, salmatang, xuatang, nangtunishik paadzi nirga, ningaasu guan ditsi nirga. Ti nirazu kwa xichitubchi huayambara waazi. O tita, gangtang chunggatikzina, xuxi nyojun naga maurazi. Ta, nunga ngasi, nima nirazu kwa xarwa yankuri kharungunu, nyojun sugunu, xartu kharungunu. O ditang nirazu kwa cha chunggatikzila. Kuizeng una kotang zeng. Tiga jine, ya, jine tina zhanyang sena ti khuari uysu guno, ti tang cha tungyi, huajur zhan gati yuana, ti la tiga nina zu kwa khuai uygo tig zile, shi khuai nyezhun amaru, ti kuna ga nina zu kwa tuanba maimba, ti kuna ri nyo maimba, zhanyang tarung nina zu kwa yopa tawa tuanbi, Tu dh tawa nguni, huijin chi nangsi chukpa, nima ki huijar tar sunsi. Huijin chi nangsi dhamba, di hui na, shukri chungman na zhanji chang, chungru tomba, di hui. Huijin di nil chachi di chikpi guni, hui di tang chungwa zham manji. Chachi zhanshi ka guni chang, хуй ти тан чонр тан баш инди оди хуй сугро чмо зин гу гзна хуй жин ти ник чачи ти хчи гун гуне хуй ти тан на ко чма зам зг маре ди чачи жен зг гуне та хуй ти тан чонго сугно ко тмо тончик няда ч сарадна оди хуй Tīgī tāngshī khurjīl tāwāgā nāng nāshī bā. Shē juā. Chōtōng dīwā kūnāyī ādāwī jī sīn rūmān tīrī. Āgāshī līchī chāngshī wā. Dāndā dīwī huīyāng yōsī. Jīwā tā. Jīwā tī. Kūtō nā. Dīmā chōchī tōng nā dīwā chīkbī kūnā ādāwī jī sīn rūwā tī. Ādāwā tāng chōngā māyīn jī. Tungwa zhan ji, a zhen ji semla gawa jia pan dui gu ni zhang, chung su xi wa. Xi hui zhin zi mi gu dung tang. Hui yu da wa, ni, zi heng garwi cha jik bi gu ni, di ni tungwa zhan men bir. Yi la gawa jia pi cha chi a zhen zi gu ni zhang, hui da wa tang hui zhin gu dung ni chung ri jo pa ta wa wo zi. Da, di yu hui su gu no. Zi ma, Chi dung du hundi, chochi zhen zhen du hundi. Diwa kuna ge, adawa tang cha tunga jina zu kuka maare zi. Dile zhenin chazi ka ge tig zina, tunga zem ge, zhenba ge yisim du hundi a gawa che kunu. Di guni ta, dhage zi le. Jiang su kunu ka, adbaar mu, adashit mu. Diga ta, hui zhen jina zu kuka zima ge, Zhenri la, hui dawa ni ge, zikhang gari la, zikhang jina zi kuwa gari, chandi hchiku kuna ge, chunga zang zi maare zi. Na, zhenri kanku ge tig zina, yila gawa che pi chachin dhukun di ka gata, hui dawa la, hui chin, zimi zhenri dhu ni gata, jina zi kuwa draga su kuno, di dawa zi ngu. Gūtun jī huarjīla bāñchīn lōbzāng īkhī jī. Āyāngchīn chōshīl cārdī dāmbāyī chāchī bāmī jī sīn rūmīn dīyī. Mūgdīn gāyīl chōhī zimdāngdāng xīmbī chōsūng shūgjīr tūnjī jāng jīwā tāwa āmjī. Tīgā āyāngchīn chōshīl dīg zīlē tāl hāmu āyāngchīn mā lā jōn jī. Āyāngchīn mā chōchī āyāngchīn dhūn dī Tāna dhikhā tāngu dhāmbā dhī khunā gā chāshī zhīna chukka, mī tuk bāma zhīna chukka, nīgā tūna chikirī, dhī tāngu dhīna zhukka chungā mārē zhī. Mgdīn gāyīl chukhīn zhīmdāng tāng sūkūnū. Mgdīn sūkūnū, xūng jukcī kālā kāni āzā pravā lā, kīwā thāmchālā yāng jukk. Dhīna zhīna zhukka mgchīna thāmchīla zhī, mgchīna thāmchī pūgā yīl dhukhūtī
삼바 아티 아랑흥 마프렌지나 그 투크르셰치 그 짐 땅 야 짐티 땅 치 아지는지나 그 고가 릴라 트송 리 트송 점아 심보도 고모티 쇼 다음 쳇더니나 그 더와 디카거다 미토 바미 지슨 로레즈레 다 정수군데 디 정수군도 혼데 아드시 그다시 양나 어중근 잠을학대르키 강잠지 산더 아렌튼 노르 총문디 아자치 탕근차비 로도등 노르식 정지가자버르 까위 정시와다오지 어중근지 유중근란 자바마비 흐터칸 혼디 그 강잠고 산디 아렌튼탕 제비 노르르 부치라 니가 아니라서 그가 총문디 듣구나 총아 말해지 어 어자 치비 자통 다음 제보도 호대 루토가 잡아라 어젠땅 정지가 제벌까비 노르시끈이라서 그가 저요노 어 니 가거다 지금 총것이 왔다고 니군이 회전 그 능시 덤바 어디위 회실 탈성 회전지 능시 잡아 파숑 거 회나 잠은 제프 언니리즘 매프 잡아 파숑 회 회당 회진 언니 뜨는 남 아니지 타다 비 제프 여바 저 마도 띠니 제치지 군이 문자위 제프 말지 회당 회진 언니라 저 문자위 제프 요정 그것들 디엔이라 문자위 제프레 진지랑 매프르죠 봐 시인디 파숑고 회의수군도 혼대 치모지 인구거든 회라 회진에 니가 흐탄수가 가지즈나 죽 아니즈나 죽 디나즈고가 다들 뛰네 지금 나도가 제프르장 지금 아토 디엔이가 차치고 군에 문자노가 제프르 지금 말렸구나 너무 어떤 시작이냐고 이다 회라 회진이니라 문자위 차프르도 혼데 요나라 그때 대니 문자위 차프르 전에 강 많이 더무스 그냥 가지고 조 조쳤지 내가 지금 잠시 허줄 싸와리 셔주로 셔주아 초지 셔는 전일라 통거 나와 칼라 통 Dengil kuni tatil di zemil jindu pashung hui zi. Zima chochi shenna chochi li kuna la tong shen. Adawa nyakang wangdana namka la tong yi chepar dengil kuni tatapa za mahto. Zem mandra yi chepar mahto. Si, hui jin zimi odong tang. Hui adawa ni ten tatapi chepar zamli. Zin dini mandra yi chepar malachi. 어쩜비 잡았다고 오지. 그러나 니마 저지 셀레지 저지 동도 혼데. 초어른 그 니가 땅리냐고 그 어르기지 오클라. 아다와 냐금 군도 혼데. 난칸이냐고 그 어르기지 오크지. 지그 차퍼즈 그자 마토다. 아젠 강스글라지나고 그 차퍼 마크트 그죠. 그래서 회진은 지면 지마가 동라. 회진 제마가 어동라 회 다완 이거 흐탄수가 허시도 호데 다들 비 차프잔지 임발이 젠 마토 데 니가 차치도 호데 어 젠 데니 문자노 그 차프데 말레질레 파치 어토일이 조코노 도모지 인고 데 고통 거 허줄라 오케와가 초진 잔실 환나 초동라 통성 어플은 넣지 정어디 아젠비 차프른 제취 심미글이 랜드르트 같은 엄그슬 요미노 시와타바 암지 초진 잔실스 고노 잔실스 고노 먹금 엄조티 야 뜨기나 최 먹은 혼데 초 아른 거지나서 고가 무나 요노지나서 거기 지오콜라 메토 어플란 혼데 아 정어가 능나지라서 그거 알기 좋고 그렇지 딜의 잠비지라서 그거 잘 취도 혼이다
아른 거 하정 지나서 고가 차성 시비 어느 혼디 가가 렌나 그저 뜨그정 수고노 오다 잉거 쩨트르 뜨그 시정 아무그스 요므노 지레 다 아무하게 일 아무히 옅든라 죽지스다 아진 강즈글라 매끄트 지르다 디 아무그스 요므노 지르다 디 다즈긴 지나서 그때인지 그러니까 다 총식 끝이나도 그와 거다리 아무그스 요므노 수고노 다 총식 거다리 디모즈리 디모즈 그냥 왔다래 오다 파숑고 회세 야 먹네 아른거 동나니 와던 어플라네 정원하니 와들 아니 타테 빠지셨지 아니 타테 삐지나서 그가 타테 빠진 자식고 그 취인디 막독다 아브제는 나도 그 친이가 거쇼 긍땅 긍긍군이라 다 자식 매끄 들다 총아 흩뜨네 조금 너무 무서운 것들 야나 간지 허리 이게 그지 죽을 정신 정도 통치는 영어로 돼 디레잔트 차프는 제 친가 아랑트 잘해영 아랑니는 나와 잠시 왔다 가지 흑가르싱 지비 허그 문도 혼드나 이그스 그냥 그 어린도 혼디 죽고 그지 난 죽었던데 죽었어 그러면 죽었던데 알고 죽봐서고 야 정신 다운도 혼디 통치 모그 당내 지나서 그가 좋아지 아니 타들 바 아니 졸다다 딜레 잠바게 지나서 그 제 제프린 제치 그가 최다 매크즈는 아랑트 잘영 아랑니 나와서 그노 디인 아랑우스가 지나서 그 잔 잔나라 디이 아랑우스가 자롱라 아랑니는 도콘디 아랑가 체크 직접 고 막도다 매크즈 뜨거다 흑땡글아까는 치즈이 죽는 레지나 드라우 도호 디니크 이끈 드라우 도호다 정희 흑다운 도호니 당첸을 도바다 와서 그래서 그건 도호대 흑땡이 죽고 니나나 아니 타태보 정말이잖아 이끈 증칸 그 호흥민이 나와서 이끈이 제 어스그린 도호니 죽고 봐야지 정희 흑다운 도호니 당첸 영혼이 나와서 그가 어죽 봐 Dengi ani tate pasga ani juanji. O ti tawa kunguni, huijin chi nangsi japa pashungu huindi, shali tarsungsi. Huijin chi nangsi gwa rabdak chi huina, huitar maanyam zhenlayang, jachu yo chi rabdak hui. Huijin chi chachu tinil, huila yul nyambi ngajil yo pahtawa dhutakni. ti ngār chīl ngu hui chato hui zhēn shī guā pā shī yīm tī yī a rātak chī hui sī gūnt khundi chā mūs rī tīk zi na hui chēn chī hui chēn gā chā chū tū khu tī nī hui lā yīng yōn dō lē ngār chīl yō pā tā wā sī gūng gu nī gu gā o dūn dū gu gu nī sī rī o tī gā ngār chīl tū khu tī ngu gu chū gā chato hui zhēn sī gā gu gu gu dā tā ngā Tēlā yāma jīnā tu kua tā mūsū yō kēsū nō tī jō kū nī sīrī. Tī kā tāngshī khuar jīla tāwā lī shē jua. Tī yā shīng khuar lā ngānyi lā yō chī dāwā nīm mā gī sī. Bāma lā yāng tī yō shir shīwā ndā nā rāb tā khuī sī. Shīwā tī. Kū tū nā jī mā tī yīn chīn jī wā hāng shīn chō khuī khuar tī ngānyi lā yō chī Adawa cho nyambar shama gui ti. Bama la yung diin ziwa hamsun chukpa yopi shiru. Siin zimi gudunga ziwa ngarang la yolu zi, yolu chi. Adawa la ngarjil yopa tawari dhutakni. Ti ngarjil nguhi shirta, bama la yung ziwa hamsun chukhi khaltang dambi shiru. Si jimchantang chi khir kwa pandana rabtag chi khuyi no zi. Арабтагчи хөөс гүндэ чмөөсрэ гэдэг зэна. Зимаа гэдэг зилдэ та хачанг яваадгүй а юу то үе а вэмцгэж оцгом. О чих жинжин тухын дигэ
快一些就拉满胸回去。